피미아우 시세이 그런 그 기츠는 내었는데요. 브리티시 포스 브라나이 바시가 라기 요 사로카르코 비세이 호나 삭사 미드 오텀 페스티벌 혼다이사 바나가 클럽코 미드 오텀 페스티벌 셀레브레이션 사니바르 3 옥토버 가딘 미하나 11 바지 데히 딘고 2 바삼 호네사 바나가 클럽코 메인 홀마 र यसमा तपाईं सपरिवार पाल्नु भई मनोरञ्जन लिन सक्नुहुनेछ परागा क्लबको मिड ऑटम फेस्टिवल शनिबार 3 तारिक बिहान 11 बजे हामी प्रभातकालीन आवाज कार्यक्रमको दोस्रो घण्टाको बसाइमा छौं र हामी कार्यक्रमको दोस्रो घण्टाको उत्तरार्धतिर पनि आइपुगेका छौं र अब संजू मोक्तानले गाउनु भएको गीत म टक्र्याउँछु लै लै लै